0: જે તો કોડે મત સાબે શિયામ કો જે તો ફચિબા સંપિંગ ના મના જે કાઈ કોલેરા ટાઇફોઇડ ડાયરિયા રકા પરંગવા સંપિંગ ના મના બંગવત મા ગો પરંગન બીસા ડાયરિયા મના હોદે બા ઓ ખત્તા હોદે વા બીસા કો દાંતા પે મના ગબો બીસા કો મે મના ડાયરિયા કો સપના મના પતિન સો યે મન જક્ષે મનસા બીસા હો ના
1: એને કે સાંગે મંડી કો દાંતા પે મના જક્ષુ બીજા એબિડેજ મોડી વા સાકુ મને બની જો ઉમડી આંગ બતા મમ
0: સાંગ
1: બિગલ મેં પણ આપના તમારે જોવા માય માય ગ્રુપ્સ મેં
2: આ એની જમા સ્ટેફન એટમોસ્ફિયર